રાજ્યપાલ હરિભાઉ બાગડે કહ્યો, પ્રદેશરા શૂરવીર દેશરી હિફાજતમાં ખાસ કામકીનો. આયુષ મંત્રાલય 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવણ સારું આજ ઔપચારિક કાર્યક્રમની શરૂઆત કીની. બીકાનેર જિલ્લાની શ્રી ડુંગરગઢમાં આવ્યા સડક હાદસાના કારણ એક હી પરિવાર રાત 6 જણારી મોત. હર પ્રદેશમાં બચ્ચાના 10 બચાવણ અર ઇલાજ સારું. કાલ સ્ટોપ ડાયરિયા કેમ્પેન શરૂ કર્યો ચાવેલા. ઈ સાગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.